0: 카멜레 신바 몰라봐.
1: 몰라오래. 카멜레 신바 마카자이 랑트릭 랑트릭 랑바싱두나 아이나 케라가 다쿠멀 우나바 톨락바다 와시르키 사가이 마탁두다 아이부 잉라가 노카우리바.
0: 카멜레 신바가 론 파우너브로 하이시바.
1: 파우네 누티기 마콩 쇼움두나 이신사이두나 와리사네.
0: 아이코 앙앙신기 스쿨기 피도 가만히 있다 그래.
1: 카라디 티그레 카라디 돌레
0: 치 시파샬루시 시시시네티도
1: 럭실라기꼬 바실로 카메네 신바이올라가 신비니다.
0: 에코니 능기 카메네 신바시부 가얌타리 노마
1: 러우파리 아마기 자가 묵티 사오니
0: 아싸도니 에나 캉드레다 아쪼우벌람 박리드나 나빠서우부도 아도 묵샤오브라
1: 자위
0: 카메네 신바는 문부도 아얌징니
1: 장루시드나 이잉오
0: 너 빠싱드나 이부 푸우기에나 해로이드로
1: 예 다쿠만보 가나나 푸도이바 다쿠만나 아히다막 방비리바 마테인카야세 아이나 이 빠싱드다 로이나 리토이 마비마 빨리자드라바 아이야마디 이 빠싱기 아마땅아이라바 쇼르디 다쿠만니
0: 우마
1: 콩탕쿠딩 타박쿠딩 다쿠만기 람징 마카다니 아이나 호나리시
0: 우마 능 쪽타베야디 앙앙싱네 파르가 능 와바 파드위니
1: 다쿠만
0: 오원부 분치마 포르카다바니 나시 비카리 하잉시 비카리 하이바두야디 나시 싹니바 하잉느닝 토렐 하이바바 칸도나 망타라가 에코 힝가다바니
1: 다쿠만
0: 던타르바 앙앙싱부 능나 테카랑가다바니 모네라릭 파바 로이드 파부 능 모이부 상가다바니 아이나 비바 마톰도 파우 앙앙싱부 라릭 파한가다바니 모네 톰닝 앙코 마톰다 아테일레트르수 싱덩오르수 비탁비오
1: पहले मैं लेट रहा बसु चरु था दुना चरु की मैं गांधा पहले
0: उमा
1: थबल फरगना थबंदा पाए
0: अजने नंगे हम फोको कांग भी हम कलुको ऐने पी की बा जोंशक पंपी सिंह दो ले शाबी फादरी बा
1: ले शाबी कबक कबक पाऊरे
0: पांडव के हम वाले जानो
1: चाहिए अमानी मुले रहती पाला अनीदा
0: जोंशक पंपी यंग कही दो लोएने हिंबा
1: ni putare mo hingi ahum mama di sikre
0: do di yongsak pambi ema di yongsak sikya mo pale lising lising mo pale kan yabra lising am pale kan loni ko do di yongsak am de lupa ani ani dang pare seba do di yongsak pambi am de lupa lising ani le reng kalo yongsak pambi ni putare 47 into 2000 wa sahi im de 1 lakh ti le re
1: adu dagi aina lu thani ngoksro ngoksro ngoba luna lainungda da kuman iyongsak marua sangbising duna mathakta aluga yongsak kana pau phangna phangna duna wari sana bodo yingningdro
0: aduni ani am yingning se aduni hojikti kamena sinba thabloraga kaima thadosha
1: sidagi ti ningtham sang abani na alu hangam kobi kobi thamjet man bi thaba horani
0: uma prithibi se नंग नजोई तो दोइन महीम रोंगी पुकई न वात्र बदबु कनागी मिखानो कोइन पोंदोश
1: दाकुमन
0: अदो एवाम जाबीगे संपोत खोइ बदो मिनिक थोकसे मिनिक थो ओबा पेशादो इन पिनिगे दोरगे नंगि थोलब न कुतुन लैतंगाई मथक त स्लेबा का तो दोई मदो पाम देर
1: दाकुमन खुंगंगि पुंसी ददी मसीगे वाबा केशुलेतेदा पेशादो पामोई
0: अदो रे सुयादे नसक तो थिजलकनी नोंमदि एखै लेकाय मयाम ननंगबु मवनो बिनि यने येंग नदुइनि ने खंगबो
1: सिंबा
0: सिंबा
1: दाकुमन से सिबुकु
0: कैनु सिबा
1: इनखोन दपान बंगाक तने पुंगदोनगा खामेना सिनबगा लफोयकनि
0: इमाना कदाय दगिनो ना हंगादि
1: इमाना बिगि मचन पिरकपनि हायो कैनो
0: हायरो सिंबो ददुम हायनि दि